0: 아니 나이 코나데 아 나이 이바기 준비 에체스나 다또 마체자 계지리 마체자 이때 전생절이 있어봐이나 다 수도 벤치엔 그 룩시바이나 나이 이바기 준비 해야 돼 샤위 열라 펜토바 토비기 때문에 그 나이 이바기 준비 마체 대단 제위 그 리라 대단 제위 그 리라 펜토바 때문에 누나 대응 아니 나이 이바 기지 인세지리 대단 제위 그 리라 펜토바 누나 나이 이바 기지 인세지리 아 가르세 그룹 수도 벤치엔 그 아 다리 다르스 다르스 야데 샤와리 디게 라딩 체드 칸나 자여르잖아 힌케 퍼르스나 라데 힌케 발 파제 쳬바스 야 샤와드레제 제 제여르와 데 샤위 여 마레 디인들 다 대답을 치자기는 샤위 이안 대단 제비기 릴라 펜토바스 대단 제비기 릴라 펜토바스 다리 다와데 그 힌 코로나도 치 펜토 마레 힌 코로나도 치 펜토 쇼 마레데 이제 다리 다와데 그 칸나 펜토 바레잖아 힌 대단 제비기 쳬비기 샤와드레 펜토 그리스 신체비 체도 다르 다겨로 와 왜 근데 이 방에서 아 근데 샤위 열라 팬도 봐 코나데 아니 나이 코나데 나이 이 방에서 야스나 서드 벤치 그루시나 대장 체거요 말이 다루 저러잖아 대단 저기 릴라 팬도 버린 저기 때 대장이 나이 대요 나이 이 방 너는 야 그레스 왔다 대소 대처를 해야 되리 공격니 손생 단 저기 그 조악하기지 아니 사실임
1: Tata Chichi Simpatina Kangi Sunda Luchi Lin Chichi Yala Muntu Nganchu Lin Chichi Singer Gasuhyo
0: Ani ta Gwangu Shunti Zana Nganchu Ma Nai Yiba San Ma Rima Yiran Roji Tari Ta Nai Yiba La Sudi Benji Glu Nang Yishi Ba Yina Gwanti Yiba Nang Yi Shavi Yil Tenya Tenan Jivili La Pento Man Jiviki Tenjian Gwani Nai Tari Nai Yiba Sa Giyori Yiba Sa Giyori Ani Tetan Nzawaji, ane ngachil lama chizang gan zebi gita ni sati xiangu gu nolan yang ane tar tsa shen zani, warata da tar yitar tar tsa shen zani nai yibaji peji la kaya gari dindi la tsa shen saka shawi yote tari tala tsa shen bi shawa shiba tegi shawi yote tala pento gandu jinsi ti shen nandi tar hibi ga rada ladeng ladeng da nai yibaris zani ane sati xiangu gu nolan yang tenzin jayori Ta yangzhe zhibi doje ke ndi kasila ta kandri sunyo resna Shawa shibi shabi yil tenyang tenyang zhewa la Pinto me na nyingba di pe na xadun zho tabu Pinto yuen na yiba di pe na long na xin tabu Sene peje da jibi go ni nai ni yigi cheba da ta Sote penji yigo lu te yeja chini sunyo re Kandri resna Shawa shibi shabi yil tenyang tenyang zhewa la Shawa ji shiba tegi shabi yil Yana tenyang tenyang zhewa la Yana tenyang zhidi shabi yil tenyang Yana tenyang zhewa ge Jawalasan, di kajin jawad kaan kukur zan, sati penchin kiye jiko, dedan jivik li saya deri. Yende, shawi yil yina yan da, yana yil dedan jivik li la, ane, pento me na, nyingba di is. Atala pento me ba, me ba jirindu na, dedabu ki ladin da, nai nyingba ki ladin is. Pe yana xardun roda, rovi shawad ka shawi yil xashu la, pento pa jiman duus, dinda nai nyingba di is. Pento yana yiba di, pena long la jindabu, sani, dedaru ma yin pa shawi yil, dela, shawad ka pento pa jindu na, yana tētān tēwī kī līlā pētō pā jīndū na tēn nāi kī pā rīs pēnā lōng lā yīn sēni āyā lōng lā yīn sēyā tēyirī tēyīndi lā lōng lā yīn kī pī kā sē yīn tē shāwā rā wā lā tē lā tēng tēyirī tēyīndi lā lōng mō lā sī lā sū pā yīn pā tēgī āni shāwī lōng mō wā tē lā pēntō kī yō rīs lōng mō wā tē lā pēntō kī rāñi gita lāma ngāchī chīzāṅ ka lūk jatā wā yinu mā ndrēn zē pā tēn rījirī tēn rī yindirī tā ndī kāsi lā tā nēngān rābū tā kāng tū tē pā rī yasana shāvī yilam tētān rīvī lī lā pēntō yu mē kī chā nī anī kō nā yinī bā tā yabā gita chē pā chī njēgī yorī Di kaji ta gui ba dan chi pinto la so ba te so te zo kani jin nga zo dwalin ka tukin dugu zina shawa kanshi shiba digi ani shawi yilam yana dedan dewi ki liji la ani pa pen toba rawa pen tobi niba niba dendri jiga chani ani ngi kaji nga zu giba siya teta che siya digi gwaate nga zu nengi yoshi gwaate nengi yoshi dona shawi yana dedan dewi lila pen tobi chani yaba dendri jiri che da gishi sabat ten dili ta ngi kaji ta giba si gishi kaji giba tela zai chani shatanga nga zu giba shir giba tela ani nga zu dati kipa mambu jiga ri yin rabo di yagwe ri yin rabo di yagwe riye de kare se ba ina tambo te yirju giba re ma yirju giba ni ba de chere se na ye ya na mi ba giba se ta te la ngaso ba ngora ri giba na ji sung gore wa ngaso gen hi ba gi de cho la so ba de so gen de la ta ye giba na ji sung gore yirju giba da ye giba sma de kare re se ba ina shawi giba shawa gu giba o shawi giba te ne ye ba de chere se de shiba po yu giba Tindil yirju gibada, yey gibada, shawi gibada, shibi gibasini, shir gibadila riye yore. Tate nganso larengu toni pejin rabo ji yagyabayina, perna, kondi kibigo, lomo wala si jindabalan tsumbayina, lomo wala si jindabalan tsumbayina, ndi gaji lomo wala kibigo lada ladengu chita kaana jari yore isena, lomo wala aje yore, lomo wala aje yore. Tindil lomo wate kabdila chiri isena, shawi yore. ओ सी जेंसा के शावाद शेसा के यल शावि यल तेरे रो ओ तीन दिन लोमो वाला सी जें की बिकास ला अनि शावि यल के लोमो वारे तीन दिन सी जें बा तेगी कब ती शावि यल लोमो वा तेला पेन तो गयो रे लोमो वाले गोज तीन सी रे चोग ती गबा नांगे जी सी जें बाई ना लोमो वाले पेन तो गरे तीन दिन लोमो वाला सी जें की बिकाज लंद तबलन छ बाई ने ना ndak tsor kaan resana, shawi yirju giba te chigi shibishar. Shawi yirte giba tso te miki shaki chadi yore. Oye, tani nima da chiresana pe chagana, gyusu ri nyi daba. Gyusu kaana ra gosu yi gyusa yiso, gyusu ri nyi isu. Nika je shawa kaan resana, ri nyi batir, nyi shibishar. Ta ri nyi bi shawa tegi, kaana pento gore zana, gyusu hibi, kaana ra gosu yi gyu hiba de nga tso lawa. lira kenji go gyrwa. Tien tisul, gyusu rinyi hi ba tega, rinyi ba tegi gyzoa. Rwa, gyzoba yana gyzoa la pento gure. Ndona, rinyi ba da kanga chedi rinyi ba rezen, gyzi chedi rinyi ba rez. Gyzoi chedi, rwa, gyzibi chedi rinyi ba rez. Tien tisul, ni gaji gyu hi ba te, shawi yel ma re. Nga ruzun di nung hi jiga yel se, te ma re. Wana, ni gaji gyu hi ba te, gyusu rinyi hi bi gaji gyut kanga zan, yu. yedir kukri, yana mikpa, rwa, rinyi ba de mikpa kanga chedin gyuchi chedis. Di gajo gyute ta, yaa yana mikpa, yana yi giba zanayla, di rinyi ba de yi gyuchi ba de la pento gyuris, yana di giba de gyuris, di indi la gyuchi rinyi hi bi gaji nibi sha de yi gyuchi, di ni giba de, rwa, giba de gyuchi ba yinza, di ni yi, di ni giba de mikla tenjire. Di ni yin yang, pena yigen zhawar nyigin zin daba, zhawa, yigen zhawar nyigin zin zi, yana yigen zhawar nyigin yi daba, yigen zhawar nyigin zin daba lan tsumayi na, shawa kanshi bari zina zin nyigin zin bi shaa shiwa, zhawa. Lading chayt kanshi zhani dhugu zina, yigen zhawar zina zhawa zaya shaa tila shiwa. Ta dhidi zhulu nyigin zin bi shaa tegi, nyigin zin bi shaa tegi, kanshi pento gu dhugu zina, yigen zhawi shaa tila pento gu dhugu zina, dhona yigen zhawi chayt nyigin zin gyo zi. Dhini yigen zhawar te shaa re. ndo tabalan tsumayi jina shayu giba da tengyo, shayu giba. Rwa, shayu giba tengyo. Tengyo jina nzumbi shawa te ngama ki shawa ndo seya tegi, ani karisa gurgo. Shawa te, nzumbi shawa tegi, ndubi shawa tegi ta karisa giba nrabo chi tengyo. Tene yen yang, gegen la tengs, gegen la tengs. Gegen la tengs hibi kasa la, tenba de shawa re. Rwa, tenba de shawa re. Tensa sula tensi na gegen na tenpa re. Tan di ka sula giba chi yo yo re. To gegen ju giba ma re. Gegen na tenpa to giba te kaan re se di le tenken rangi. Rawa tenpa po se na mundu tenken rangi shepa po yi giba re. Gegen na tenpa te roni la yenten chapa. Rawa roni ki tini hen de ya ji tonga. Rangi chir mubi mba sewi che tila gegen na tenki yo re. Ma to lo gegen na tensi ya da gegen na pendabi che tila ma rawa. Ten di le ten nangi chi ngan zon chusun la shi. tani shantsal sa nana chosana shasun ruwa hiban de tabilan tsui banyan zai chani ane shantsal ka ranyu ka tsu soba driba jamba la soba tesu u gibak yungu yorwa tindar gegen la ten hiban de kasi la ten ka sheba poji gibak chi ten bari matul ndi ka jil lada gegen chi ten bari tena zai jita cheri sidil te tabu gibak te la yirji gibak da yi gibak da shaga gibak da sheba poji gibak zi yi yobari yobari de ta misal nai hiba gishe ji ka ju gibak te zō tē ngā gīpa ngā mā tē sēn tā shē, gīpa ngā mā sēn, o yō jū gīpa ngā, yā na yō yī gīpa, yā na shā yū gīpa, o yā, ndō jū gīpa tē tē mbī kī lā tēng tē, nā yī gīpa gīshī yī mā tē, tā shē tā ngā zō mā tā jē kā na nī gīyō rī, tā jē kā na nī gīyō rī, tā tē mā yī mbā, o yā, tē mā yī mbā, shē pā pō lā kō gīpa yō pā ndō, tā shē tā ngā tā nā yī gīpa ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā ngā Te chanchana shepabu giba te nganchu chezo korogo tsiki nona tozki nisza deba teni yori, jiba she debu yori. Yonche kaji kaji ina shepabu giba te nganchu jiba nabu shegi nani tse nabu tiki marwa. Te indiri shepabu giba yoyopan de shetan kala ta nai giba nona manjain su yori. Te maayinba ge yenba sumbu te yelji giba ta, yoy giba ta, shayu giba nde nai giba gishay jibi giba ta che. Oya, ndali ta kuwa te nganchu ndali yaja giba teni che. Ndala yaa jaa kibaa tindachini. Tindachini yindala taa, tila nga soo pajani taa, sanu paa yaa paa yaa naa shataan kala taa naa yibaa gichi. Ije tini, peji paa chika chi te, nga soo toba nda wu te, teza ni meba chanda wu. Teza ni meba chanda wu. Yangel hapar da chiri isa dila, nga soo ndi shaa gu gibaa tindbi ka, tini laden te soo da naa yibaa gichi yinbaa la shataan ka nga soo taa tsui paa naa chi meba la. Da teta bagi peji la tsochiya chi chi kare yore isa naa, laden ki te yasa ta shati chiri. Oya, di ji su la yangsha ke xia zi jin jiu ri, xia zi nying jiu parda la la di nga chi di jia kyo ri. Ta nga zu beche, gong di xie ba nang yin ji, tini garda wa la dhimi tuk tab, garda wa la dhimi tuk tab. Rwa, tini juk tre par lo zhu na mbe tab, juk tre par lo zhu na mbe tab, xin jie par tari dar tab, xin jie par tari dar tab. Ta ne tab lan cun ba yin na xia tang ka lu la di nga chi jia sa, ke, ane xia zi ji cha diyo ri. Tini shatsi ngama, shao ngama te, shaa shama te zhani, ku giba nabu chanru gu. Tanda tabu ku peji te su te, nai giba gishi yinba te, ane nganzu ta tsui me yonra gu zonra bura. Ndala shatan ka toba toba me bari. Tini nyiba te, kaanri se bayi na nganzu gondi xe yabu gita, yodji giba jirwa, yodji giba. Yodji giba tenbi gita, ndi gita laden te, nai nyiba yinba te yinga, yana nai giba yinba, ti kola nganzu tsui ba yongi yori. Tala tsui ba yungu yori, pe na nga tu tala tsashin taba, tala tsashin siya ta yana, tala tukshin siya ta, ndo shi taga tsi kurang ngin ti yaba na tsi ki dhigi da, shi taga tsi kurang ngin nanji kutung ti yaba yina, tsai chani ngotan jiba nabu chali yori. Zhe de wen cha, ta suti penji ki lu yaya nabu shiba yina, tala tsashin siya nde, ka late na yiba gishi yinba da, tala tukshin hibi gaji late na yiba li siya chanda wori. Ta jinsen kaan reisa ba yina, tala tukshin, Tāla tūshīn hībī kāsā shāwī yu tātila tūshīna, shāwī yu tāla pēn mātō dēs. Tēnā dēwī kī līla pēn tōpa tēnā tēng tēng mātō dēs. Jīshī na shāwī yu tāla tūshīn hībī kāsā la tūshīn kēnchī shēpā pō rāñi na gībā chī yu nā tāngs, yu sīpā rēs, sīj rēs. Wēnchā tā nī kāchī kēchā kūrāng nō na anī gībā tī kō sīgī yu mā rēs, gībā tī sīgī yu mā rēs. Kaate shepaabu korona giba ki yueba yena ya, ndi kaji gishi kibi giba temarees. Konti ki yora giba la yuji giba la yuji giba da, shayu giba da, shepaabu yi giba yueya pa ginani, shepaabu yi giba temate, nai giba gishi nuna, njengu mara. Masu mnjeng sungyo. Tende yindala, taa la tukshun hibi kasi la tukshun saka yelte, taa yemba zangde ma mato. Ani, ko taa la yang pinto bi giba chi mandus, tende njewi ki lili yang de pinto bati ni mandus, tende nai niba ni gas. Wenja taa la tsashun hibi kasi la, Tako yinsa ka zi de mandawa, ki duri ki zari. Tengi na za de tala shina, tala pento wu nukus. Tala pento wu giba yoris. Tende yinba yinsa, ni kasala yeju giba te, tala za shun hibi kasala, tala za shina, xawi yu tatala pento ba yinsa, yeju giba te kundi. Nolu ten tengi yor, tengi dili nda taba nai yiba, gishin yinsa yor. Nai yiba gishin yinsa yor. Tengi di sala, yeju giba ka korchi nga zo, peji mambu uchi la, Tako sati penchen ki lugi yashina, ta xawi yu tala pento moto ki chani. Nga su ta cheba nabu te nye gu gu yore, cheba nabu je nye gu ba wo ta tenri cha gu yore. Oya, ta te chere se dilo, nai yiba tani gishe ju kolo yore.
2: Dien ju tsema ma dey tingzin da. 乐本催眠小聚基金的七七七万级别龙庭的新跟七万男了各蹲下
3: 这只拉桑五米七的里从这里写中级切据金大致级别永楼别赞的选择新给本位西松部
0: 今天司马就确认说的了，适当的了，那一把给这种工人去用的，给把电把了，给把手机给炸，用了不就送用的，电的、切的、镭的、削的这些，但这有的给把手机给炸的不给用着给他，俺说的，移动了不就的，但这也有呢，适当的了俺说他，给把电把用把的，最慢了不就下个月的，热的也是，热的，文章，你这个弄了俺说热热写给自己，刚有的也是呢，这当个了举把手机就炸，是吧？举把手机给炸，要把咱这个那要把举起引到面，哎，得了，俺说确实就有的是，确实就有的是。真正起来是哪？真正起来是哪？举把手机就炸，越那样，人家得那要把举起满一把个，真正就别急忙不要的是。啊，那要把举起满一把个，别急忙不要的是。第一点了，这当个俺说举起是要当，那要把举起是要，第二呢，七八就有的是。几个些的，人家那一把买的，几起来的呢？几千一把刚起来，那一把应该交的。第二的了，他几些的那一把几千年了，俺做钱的时候，他没几这些东西，没几。几些的那一把几千年了，没干这做些的了，但不几千赢了，哎呀，几千赢了，那一把几千没把有的是，几千赢了，那一把几千没把的变呐，断肠心儿下砸的，断肠心儿下砸的。是吧？东城市的下子，你该是了东城市的下子，是不？该是了下瓦的下子为详细有的。这个鸡巴刚才在那东城市人吧，是吧？东城市的下子，第一点呢，你跟那了派的下个市里给市里举办的鸡巴少了，是不？这儿，我下子被鸡巴的哦，等于市里举办的东城市人吧的单个有的。第二呢，你打不起来在那举起来的在那热死，哦，下子为下瓦的个举起的单独死。人家那哪一个把举起来的是呢？马里就是这里，你跟弄了，再有钱呢，哪一个把没把的？拉丁车的要马里，派的下个小的小的去比个就拉的拉丁车也在马里。东张西使，人家东张东张顿，东张切是做那不？前头不切的个东张切下子大兵呢？前头不切的个切，大的拉丁车也在马里哇？哦，东张切大。第二点，你大不切的是呢？举起也那样，哪一个把举起马里的？哪一个把进要马里过来？第二，你把切的是的了，你把切的是的了，哪一个把？给钱赢了，给钱买一把，等于哎，现在都没在这里。但侬呢，那一把赢了，给钱买一把，等于没死。就是这里，那一把赢了，给钱也被吃了哇。那一把给钱也是，那一把赢了，给钱也被吃的。给钱买给钱，那一把就按照压要嘛的。等于现在，那一把赢了，给钱买一把去，那把的没得要嘛。但是把的这里是呢，给钱赢赢了，那一把给钱也赢去，啊，人家赢去就没得要的。但那一把给钱就被这筹码的都涨上去了。那一把就给钱，别就他妈的给钱呀嘞！那一把给钱呀嘞！他别那那账本儿没咋的，那账本儿没咋的。我呀，对呢，工地些嘛，那一句哦，打儿打了咋行呀？那打儿咋行的，是吧？他得做的起来是的了，哦，给钱呀嘞！啊，那一把给钱呀嘞！那一把给钱给不就是了？那一把我垫底了哇！啊，那账本儿没字，一笔干死了，那账本儿一笔把了一本儿啊。Adan tami gigi seradan ri, doi kasal radi jani, ladeng kijeng kiyori. Wa ne tapar meza da. Nde tabene na yiba gichiyang ri, wa gichiyang ri. Wa tene, yang anzo pe jana, ne tabi chitu mezi tabi jana, chitu hibi kaji taki chitu te, na yiba gichiyang ri chich. Wa te, te tabi jana, gichiyang ri, na yiba gichiyang ri. Tene, gichi mayin la, na yiba gichiyang mayin ki, niga mayin ki te, na yiba gbeji te so yana rikiri. Pena, hyashu sun ruo tabi. Hyashu sun ruo tabi, ndo tabi nsun pa yina, And the Gishia Marin, do you shall give and then will tell Marie? Oh, didn't Nayiba Gishia Marin, the Sagi Sutte, Nayiba Lisha or Mado Nayiba Mario? Oh, didn't you Gishita Nayiba Gichesa? What a Lenilla, not to Chiba Yobaris, or Chiba Yobaris, didn't you Doduki and a Chiris, did you Gichi and a Nayiba Gichin be Chamaris? Or Gichi and a Nayiba Gichin be Chamaris? Oh, didn't you the model on some Monte Jigi, huh? Gichi the Nayiba Gichin in the Pinsent and Yenchan Yang Zonaboti, Gichi and Nayiba Gichin, Chep Zonaboti, or the reading of Son of Bamin Yangayori, didn't you? They so told them not to see. Ah, young, Tusan Yigiba, or Tusan Yigiba Tenin Doos. Why? Ah, didn't you? To Chachere Zedilta, didn't you? Miss Garney, that Nayiba, 기시주 권더 도스기 마 해차시니 나도 시기가 받는 지리 대인들은 조 너무 조 짓 가려서 봐야나 다 나이 기바 뒤치기 비까지 다 기바 때라 예주 기바다 예 기바다 샤유 기바다 셰바보이 기바스는 기바 예여 바가 나니 나이 기바 기시 집에까지 기바 때 조대 예주 기바다 예 기바다 샤유 기바 오다 조치 안 넣었어 거기요레스 셰바보이 기바 아 때바테 제당 가서 나이 기바 기치 근노나 아니 야가 말해서 안 대치를 했다. 내가 그 손으로 지 창도. 내가 그 손으로 지 창도. 대인들 다 들이 먼저 미설 다 가르서 그러고 다 기세지 쟁비. 드니 손등이 지 창대 내가 야지인. 대인들 다 들이 그 손등 그 놓나 먼저 좋아. 아니 요지 드니 막 그진 아버지 이잖아. 아니 초막 생기지 돈나. 야보여 살이. 야보여 살이. 대가 놓나 다 좋아 담보. 좌담보디 강래에 사망이나 따라 자신스 왜 되니 닝바디 체리에 세디라 따라 독신스 와 따라 자신 따라 독신 너니도 아니 서드 벤제 진단의 집이 룩다르 치바이나 따라 자신다 따라 독신 히비가지 라다 소소테 나이 닝바다 예바 강래스 그때 닝자가 만다스 얘나 니가 나이 님바래다 얘나 나이 니가 나이 예바래 얘나 때니 치바요 치바요나 치바요 사거든이 내가 가는 두바레스 근데 치르세딜 좋아 담보디 근데 좋아 님바데 가는 예서 봐이나 근데 나이 예바 기치 집이 까지 되니 기바 줘라 다 기바 때라 시당은 안소 기바 때라 지여요 그요레스 지여 근데 지여가 나니 나이 예바 기치 집이 기바 연켄테 조 가레스 가레스 근데 치르세딜다 드링크 혼제 남제비거든이 사기기 드기니 보이 데인들 참아거다 좋았는데 니부 걸리 아니 투산지 예니 아니 사는 기타 타바이나 예보이사리 드니 혼데 지마가 놓는 땅 가서 멘트니 드니 나이 덤바 니기다 드니 데니 책에 대소지 걸니 아니 좀 하기는 마 대지 드니 이슈지니 드니 디세기 좀 비참드나 야진 참아다시 될래
1: 린진디 종지다 히히 다니 장조 핀초다 지소 다주인이 조남처 다야모